சுபசந்தேவாக் மகத்விப்ப ஹயாக் புரா ரட்டவால் ஹெத்த ஹயாக் புரா விகிதிலா இன்ன ஸ்வர்ண எஃப்எம் ஷாவுக்கு அன்பு மகி செக்மெண்ட்டுக்கிட்டு சுப்ருது ஆதரின் சுப்ருது லெங்கா துக்கமிங் பிலிகன்னு மம ராசி ஹமதாம் வகை மங்கதத் கதாகரான்னே அன்னே காந்தாவன் கேன தருவான் கேன விசேஷம் பிட்டரட்டவள ஜீவத்வன காந்தாவன் விதியட்டு அம்மலா விதியட்டு அப்பிட்ட தீயன சேலஞ்சிகாக் தமாய் தருவான் உத்சமா கருகான விதிய லங்காவி ஜீவத்துனத்திக்க சேலஞ்சிகாக் ஹெபை அப்பி ஹெதுனு வெடுனு பரிசரே அப்பி ஹெதுனு வெடுனு மினிசுத் எக்க அப்பி ஹெதுனு வெடுனு சிஸ்டம் கத்தக்க அனுக்கிட்டு அப்பிட்ட லேசியாக பாசுவாக் தீனவா ஹெபை பிட்டராட்டக ஜீவத் வினக்கிட்டு ஸ்பெஷலி ஃபஸ்ட் ஜென்ரேஷன் மைக்ரன்ஸ்லாம் உணாம அப்பிட்டேக்க சேலஞ்சிங் மொக்கது அப்பமே சிஸ்டம் மிக துரோகி இல்லைனே அப்பிட்டாத் மே கால்ச்சேக்கு மீ பரிசரே அல்லு தத்தகிமாக் இத்திங் ஏக ஏத்துலே கோமது மீ தருவான் உந்தின் ஹதா வடா கான்னி உஸ்மஹத் கருகான்னி சஹா மியாலட் கோமது அப்பி உந்த அத்தியாபனையாக தீலா யாபாத் மினிசுன் பாவட்டு யாபாத் புரவசியன் பாவட்டு பத்கரான்னி ஏகே லகு சேலஞ்சுக்கு தமாய் அப்பிட்ட தீன தருவான் அப்பே கால்ச்சேக்கு கேன லங்காவே கால்ச்சேக்கு லங்காவே பரிசரைய தன்னி நெஹ அப்பி மிஹி பரிசரைய மிஹி கால்ச்சேக்கு ஹரியட்டும தன்னி நெஹ இத்திங் அப்பி தருவான்ட்டு அப்பே லங்காவே அப்பி தன்ன தேக்கியில தென்ன கியாம இத்தனை பொடி கெட்டுமா கட்டகான்னவா முக்குது தருவான் தன்னி தருவான் தாக்கின்னே அப்பி மீ தனட ஜீவத்வன ஏழ இப்பதுனும் ரட்டே பரிசரைய ஏ ரட்டே கால்ச்சிக்க ஏழ ஆசிரியக்கரான்னே மீ ரட்டே ஜீவத்வன மீ ரட்டே இப்பதுன மீ கால்ச்சேக்கே தருவான் அப்பி வ அப்பே அம்மல தாத்துல ஹெதுவ விதிட்ட அப்பிட்ட தருவான் ஹதான்னு பே ஏகிட்டு உந்தம உதாரணையாக மங்கியான்னாங் லங்காவேதி நெத்தான் சவுத் ஏஷியன் கால்ச்சேக்கேதி தருவான்ட்டு அப்படி ததிங் இன்ன புழுவா தண்டுவங்க கரான புழுவா பணின்னு புழுவா இவகை தேவல் வலிங் அப்படி கரான்னே தருவான் யஹா மகிட்ட கண்ணேக்கு ஏயும் நாட்ட மீ பட்டஹிர ரட்டவல தருவான்ட்டு இம தண்டுவங் கரான் பே மே வகை ரட்டவல தமங்கே தருவட்ட உனாத் யஹாபத் சேத்தனாவேங் தண்டுவமாக தும்னாத் ஏக வரத்தாக் விதியட்ட கெனினவா அப்பராதையாக் விதியட்ட கெனினவா ඉතින් ඒක නිසාම මේ බටහිර රටවල නැත්නම් දියුණු රටවල පේරෙන්ටින් කියන එක හරිම සොෆ්ට් පේරෙන්ටින් විදියට තමයි යන්නේ. ඒ නිසාමද මන් දන්නේ නැහැ සමහර අවස්ථාවල දරුවන් නොමග යන අවස්ථා වැඩි වෙලා තියෙනවා. මේක කතා කරන්න තව නිමිත්තක් උනේ ඕස්ට්‍රේලියාවේ ප්‍රාන්ත කිහිපයක ළඟදී පාස් වුණ பில் எக்க ஏகிட்ட கியானே அடல்ட் கிரைம் அடல்ட் டைம் பில் எக்க கேல மேக்கு ஒஸ்ஸே அடல்ட் வெரதி கியானே வெடிஹிட்டியான்ட்டு வெடிஹிட்டியன் வகை அப்ராத கரன் ஆயிட்டு வெடிஹிட்டியான்ட்டு தின தண்டுவம் லபா தினமா மேத்த காலே ஆஸ்திரேலியாவே விசேஷம் விக்டோரியா பிராந்தே மீ யூத் கேங்ஸ் வலிங் கரன அப்பராத சித்தி இகலையாம பிலிபந்த குடாக் அவதானே யொமுனா மே கல்லிவில சாமாஜிக்கியான் உன்னே அவருத்து தாயாத் தாட்டாத் தத்திர வயஸ்வலின்னு தருவான் மியாலகர்ன அப்பராத அத்திர தீனவா கார் ஹொரக்கங்கர்னிக்கு நிவாச வலட்டு கடா வேதில படு ஹொரக்கங்கர்னிக்கு கொள்ள கணேக்கு நெத்தங் ஆயுத பாவிதா கருமின் சிதுக்கர்ன அப்பராத நெத்தம் பிரஹார போலீஸ் வார்த்தாவலட்ட அணுவ திதாஸ் விசிப்பா வசரே விக்டோரியா பிராந்தே வித்தராக்கும் வாகன பெஹர கணிம் வலிங் சீட்ட பணஸ் ஹத்தாக் வித்திர சிதுக்கல்ல தீன்னி அவரு தாட்ட அடு தருணாய பொலிசே கீன விதியட்டு தவசக்கிட்டு சாமானியன் ஏழ தருண கல்லி சாமாஜிக்கன் ஹத்திர தினேக் வித்திர அத்தடங்கூட்ட கண்ண சமஸ்தியாக்லச கத்தம தருண அபராத சிதுவும் சங்கியாவ வசர பாலவக்கிட்டு வெடிம மட்டமுக்கிட்டு மீ காலே அவில்ல தீனவா මේ පොලිසිය සහ අනිත් බලධාරීන් පවසන විදිහට බොහෝ අවස්ථාවල මෙම අපරාධ වලට සම්බන්ධ වන්නේ නැවත නැවතත් අපරාධ කරන අය. ඒ කියන්නේ රිපීට් ඔෆෙන්ඩර්ස්ලා. ගොඩක් විශේෂඥයන් කියලා දෙන විදිහට නම් තරුණ අපරාධ වර්ධනයට පවුල් අස්ථාවරතාව, පාසල් අත්හැරීම, මත්ද්‍රව්‍ය සම්බන්ධ ක්‍රියාකාරකම්, සමාජ මාධ්‍ය බලපෑම් සහ ආර්ථික සමාජීය අභියෝග වගේ කරුණු දායක වෙනවා.
ඉති මේ වගේ තත්ත්වයක් යටත යටතේ තමයි මේ වගේ තත්ත්වයකට ප්‍රතිචාර විදිහට තමයි වික්ටෝරියා ප්‍රාන්තයේ ක්වීන්ස්ලන්ඩ් ප්‍රාන්තයේ මේ ඇඩල්ට් ක්‍රයිම් ඇඩල්ට් ටයිම් කියන නීති මාලාව හඳුන්වලා දුන්නේ. ඉතින් මේ නීති හරහා අර ඉස්සෙල්ලා කිව්ව වගේ අපරාධ කරපු අය එයාලට වැඩිහිටියන්ට දෙන දඬුවම් දෙනවා. ඔස්ට්‍රේලියාව වගේ බටහිර රටවල මම ඉස්සෙල්ලා කිව්ව වගේ දරුවන්ට අධික නිදහසක් තියෙනවා. ළමා අයිතිවාසිකම් පිළිබඳ නීති රීති වැඩි. ඒ නිසාම ඇතැම් දරුවන් දෙමාපියන්ගේ ගුරුවරුන්ගේ පාලනයෙන් සම්පූර්ණයෙන්ම මිදිලා ඉන්නේ. ඉතින් මේ රටවල කුඩා කාලයේම වැරදිමකට යොමු වන දරුවන්ට ළමා අයිතිවාසිකම් කියන ආවරණය තියෙන නිසා දැඩි විනයක් පැනවීමට දෙමාපියන්ට බැහැ. දරුවන්ගේ වැරදි වලට දඬුවමක් විදියට දෙන්න පුළුවන් ටයිම් අවුට් එකක් දෙන එක. නැත්තම් ඔය ස්ක්‍රීන් ටයිම් එක අඩු කරනවා වගේ දේවල්. නැත්තම් කතා කරලා විසඳලා දෙන්න පුළුවන්ද කියලා බලන එක. ඉතින් බොහෝ අපරාධ විද්‍යාඥයන්, සමාජ විද්‍යාඥයන් සහ නීති ශාස්ත්‍රයේ විද්‍යාඥයන් කියන්නේ ලිහිල් දෙමාපියන්, ඒ කියන්නේ සොෆ්ට් පේරෙන්ටින් වගේ දේවල් නිසා මේ තරුණ අපරාධ වැඩි වෙලා තියෙනවා කියලා. පරීක්ෂණ වලින් පෙන්වලා දීලා තියෙනවා දෙමාපිය අධීක්ෂණයේ අඩුවීම, පාසල් පැමිණීම සහ යාළුවන්ගේ සම්බන්ධතා පිළිබඳ දෙමාපියන්ගේ අවධානය අඩුවීම, ගෙදර ඇතුලේ නීති සහ සීමා නොතිබීම, පවුලේ තියෙන ගැටුම් වගේ දේවල් නිසා දරුවන් මේ වගේ අපරාධවලට යොමු වෙනවා කියලා. අපේ ආසියාතික දරුවන් හදාවඩා ගැනීමේ ක්‍රමයේ තියෙන්නේ ප්‍රිවෙන්ෂන්. ඒ කියන්නේ දරුවෙක් වැරදි මගකට නරක මිතුරන් ඇසුරට හෝ මත්ද්‍රව්‍යවලට යොමු වෙන බව පේනකොට දෙමාපියන් ගුරුවරුන් දැඩිව මැදිහත් වෙලා එයාලා එතනින් මුදා ගන්නවා. අනිත් එක තමයි ශ්‍රී ලංකාව ඇතුළු ආසියානු සමාජය තුළ දරුවන් හැදීම පවුලකට සීමා වෙච්ච වගකීමක් නෙවෙයි. ඒක ආගමික සංස්කෘතික වටිනාකම් එක්ක බැඳුණු ගැඹුරු ක්‍රියාවලියක්. විශේෂයෙන්ම බෞද්ධ ආභාෂයේ ශ්‍රී ලාංකික දෙමාපියන්ට සැලකිය යුතු බලපෑමක් කරලා තියෙනවා. මොකද මෛත්‍රිය, කරුණාව, ඉවසීම හා සදාචාරාත්මක ජීවිතයක් ගත කිරීම වැනි බෞද්ධ ඉගැන්වීම් දරුවන්ගේ චරිත සංවර්ධනය සඳහා මූලික පදනමක් විදිහට සලකනවා. දරුවන් අනුන්ට ගරු කරන එක, සත්‍යවාදී වීමට සහ වගකීම් සහිත පුද්ගලයන් ලෙස වර්ධනය කරවීමට දෙමාපියන් උත්සාහ ගන්නේ මෙන්න මේ සංස්කෘතික රාමුව ඇතුළේ ඉඳගෙන. ඒ වගේම තමයි ලංකාවේ පවතින මේ විස්තෘත පවුල් ආකෘති, ඒ කියන්නේ ආච්චිලා සීයලා, එතකොට නැන්දලා මාමලා, මේ ඔක්කොම දරුවන්ගේ වර්ධනයට සහ රැකවරණයට ඒ වගේම මග පින්වීමට බලපානවා. මං ඉස්සෙල්ලා කිව්ව වගේ දරුවෙක් හදන එක ලංකාවේ සමාජයේ සාමූහික වගකීමක්. ඉතින් මේ සමීප පවුල් බැඳීම් දරුවන්ට ආරක්ෂිත හා සමාජීය වශයෙන් ශක්තිමත් පරිසරයක් ලබා දීමට උපකාරී වෙනවා. හැබැයි මේකේ සමහර දෙමාපියන් දරුවන්ව යහමගට ගන්න ඕනේ කියලා සිදු කරන දැඩි කායික හිංසා තියෙනවා. ඒ වගේම තමයි අධික පාලනය නිසා දරුවන් තුළ දැඩි බියක්, කෝපයක් සහ අඩු ආත්ම අභිමානයක් ඇති වෙන්න පුළුවන්. මේක දරුවන්ගේ නිරෝගී කායික සහ මානසික වර්ධනයට බලපාන. ඒ වගේ දේවල් වැළැක්වීමට ප්‍රමාණවත් නීති හෝ තිබෙන නීති නිසි පරිදි ක්‍රියාත්මක වීමේ යාන්ත්‍රණයක් ලංකාවේ නැහැ. ඒ වගේම තමයි නවීන සමාජයේ ඇති අභියෝග නොසලකා හරින්නත් බෑ. අධ්‍යාපනික ජයග්‍රහණ සඳහා තියෙන දැඩි තරඟකාරීත්වය, සමාජ අපේක්ෂාවන්, ඩිජිටල් තාක්ෂණයේ බලපෑම් වගේ දේවල් නිසා දෙමාපියන්ට නව ගැටලු රාශියකට මුහුණ දෙන්න සිදුවලා තියෙනවා. ඒ වගේ පසුබිමක් ඇතුලේ සාම්ප්‍රදායික වටිනාකම් සහ නවීන දැනුම අතර සමතුලිතතාවයක් පවත්වා ගැනීම ඉතාම වැදගත්. ඉතින් එහෙනම් නූතන ලෝකයට ගැලපෙන මැද මාවත අපි තෝරගන්න ඕනේ. වර්තමාන සමාජයට වඩාත්ම ගැලපෙන්නේ මේ ආසියාතික ක්‍රමයේ, මේ බටහිර ක්‍රමයේ මැද මාවතක් කියලයි මට නම් හිතෙන්නේ. ඒ කියන්නේ ආසියාතික ක්‍රමයේ තුලින් දරුවාට පුංචි කාලේ ඉඳන්ම පැහැදිලි සීමාවන් පැනවීම, පෞලී වගකීම සහ දැඩි විනය හුරු කිරීම කරන්න ඕනේ. ඒ වගේම බටහිර ක්‍රමයට අනුව කායික දඬුවම් වෙනුවට දරුවාගේ හැඟීම් වලට ගරු කරමින් මිත්‍රශීලීව වැරදි වටහා දීම, ඒ කියන්නේ පොසිටිව් ඩිසිප්ලින් තුලින් දරුවා යහමගට ගැනීමට කටයුතු කරන්න ඕනේ. ඒ වගේම තමයි දරුවන් අපයෝජනය කරන, දරුවන්ට කායික වදහිංසා පමුණුවන වැඩිහිටියන්ව ඒ වගේ මැලැක්වීම සඳහා නව නීති සම්පාදනය කරන්න ඕනේ.
ලංකාවේ තියෙනවනේ කතාවක් ජනවහරේ හැඳි නුගා හදන හොද්දත් දඬුවම් නොදී හදන දරුවත් එක වගේ කියලා. ඒ කියන්නේ හොද්දක් රස වෙන්න නම් නිසි ප්‍රමාණයට හැඳි ගෑම අවශ්‍යයි. අපි මතක තියාගත යුතු කාරණයක් තියෙනවා. හොද්දක් ඕනෑමට වැඩිය හැඳි ගන්න ගියොත් නරක් වෙනවා. ඒ වගේම තමයි පමණට වඩා දරුවන්ට දැඩි නීති රීති දාන්න ගියොත් දැඩි දඬුවම් දෙන්න ගියොත් දරුවට අයහපතක් තමයි වෙන්නේ. පමණට වඩා පාලනය කිරීම හෝ පාලනයෙන් තොරව නිදහසේ දරුවන් හැදීම දරුවාගේම විනාශයට හේතු වෙනවා. දෙමාපියන් කුඩා කාලයේ ඉඳන්ම මෙම සමබරතාවය රැකගැනීමට අපොහසත් වුණොත් එහෙම අවසානයේ බාල වයස්කාර අපරාධ වැළැක්වීම සඳහා හැම රටකටම ඇඩල්ට් ක්‍රයිම් ඇඩල්ට් ටයිම් වගේ නීති රීති හඳුන්වා දීමට සිදු වෙනවා. ඒක අපිට වළක්වන්න බෑ. අදත් අපිට ලැබිලා තියෙන කාල වේලාව අවසානයි. මං හිතනවා අදත් මම ඔයාලට හිතන්නට යමක් එකතු කරා කියලා. තවත් දවසක තවත් ලස්සන හවසක මෙල්බර්න් වල ඉඳන් ඔබලා හමු වෙන බලාපොරොත්තුෙන් මං අදට සමුගන්නම්. ගිහින් එන්නම්.